રાતી વારન કે માઝી જૂં કહાણી ન પર પાણી બિજલી રોડ એ રોજગાર ઘર્જે એમ કે અમતે સંગીન દુહન જા સબૂત આહેન અદાલત મેં પેશ થયા વનન સિંધ એસેમ્બલી મેં મુખાલિફ તો રગવાણ અલી ખુશીદી ચયો આહે તશા જિલ્લા મેં વણ માઝી જે ઇલ્ઝામન જી આડ મેં હકુમતી નાકામીયન તા ધ્યાન હટાયણ જી કોશિશ કરે રહ્યો આહે

0: સજાવન જોણે જો મેં સગાવાથી તકરારતાનો જવાન જાહેદ મક્ષી જો ભાઈ ના અપકાત પોતી જે વારસન જો દુકાન તે હમલો એક જણો કતલ એક જખમી મકતુલ અસીસ જોણે જો જે વારસન જો વાક્ય ખલાફ શહેદાત કોટ ઓટતે ધરણો જવાબદાર ગ્રફતાર કરણ જો મુતાલબો મકતુલ જે વારસન ચયો આહે તા નોજવાન જાહેદ મક્ષી શાદી ન કરણ તા અપકાત કયો જે બાદ સંદસ ભાઈરન દુકાન તે ફાયરિંગ કરે અસાં જે નોજવાન કે કતલ કયો આહે કારે મામલે તા પેશ આયલ વાક્ય મેં મુલવિસ જવાબદાર ગ્રફતાર કયા વનન بہترین کارکردگی ڈیکھارنے باوجود سندھ سے تعلق رکھندڑ شاہ نواز دہانی کے قومی کرکٹ ٹیم میں نظر انداز کرن جو انکشاف قومی ٹیم دی سلیکشن بابت ہیڈ کوچ اور کپتان کے موقف میں تضاد ہیڈ کوچ مائک ہیسن پارا قومی ٹیم پنج مہینہ پہری سلیکٹ کرن دی دعویٰ کپتان صاحب زادہ فرحان ہیڈ کوچ کے ابتڑ بیان ڈیندے چیو تا ٹیم پنج مہینہ نہ پر ب مہینہ پہری چوندی وئی ہوئی شاہ نواز دہانی کی کارکردگی شاندار رہی ہے سندس سلیکشن غور ہیٹ بھی رہی ذریعن قومی ٹیم میں سلمان مرزا کے انفٹ تھن کے شاہ نواز دہانی کے نظر انداز کرے وسیم جونیئر کے شامل کیا ہو
1: آپ سن رہے تھے جی اے ایف ایم نیٹ ورک پر KTN News.
2: सकरण की हो तो आवाज भी सकरण की है
3: सुनते रहो GFM 90.8.